메시지 해야 해. 마하신 아빠 코봉어쩡인 오 아바한 필봉봉 딱 엠 코봉어쩡인 아지 졸보이가닌 똥치아이가닌 콤간 방위 체런테 헤어인 콤 아바놈 멜베 마하신 아빠 추 인 콤뿌이미 안놈 멜레 메달과 리차와 인 콤인 방초 메야 인 힘레 냥트로코 셰데 놈 멜콥 메 이런 룬갈 차테로 조칼롬나 조알니 하찬오 비쿵팅이 메히아니 아르지 조알보이 테레 베겔 메라 코이 와주드 네히 오이 비쿵테 스위드 톡 이틸런 톤히 아 옴지아 히낭 마포니시아 토우스카링아 kaban lom tereng em ka karon karon i ton let vianga chikhan lo ngai top mi ro jidal zam ngei me hianin rjvl namaste o nile lo ron ti vela hindi segment piang in rjvl segment ni tura ka lo ngai le thi na ron ti vela ril ru tak tak hi so ngai lo he pai swan muam ti pal org moi ti mel chalo te ron ti rj moi ti ti karon so i swal vel nok nok ani ka segment ai chuan jail zam ai chu buai fixel she ti amem next song i tan sial man to em em ni ravin si sentiat lekin karani grjv le tan ro sial vum thuring an lan nap napping e dai me aron ti a khayar jvl zong kan so phagral hi nilo kan thik ro po hi lo nilo ve jail sa ma hian na hel ne lut to kamo chuwang chuanin oh na bia thu ron na nang ang kha kan pom me niang chu chuanin meng moi te hianin zual boi tan le vi kung te tan ran ti pa ka kan lom chin tang meng moi te hi cha a ming hi pu zo don ti hi ka sha mo chuwan chuan la moi tak mei gron than sak don se wa tu na sms ka chhia chwa tak song song te tan khan la moi em em mei gron than sak don se wani om दोस्तों एक बहुत ही प्यारा सॉन्ग मैं आपको सुनाने जा रही हूँ और ये है अलीशा चिनोई की आवाज में इट्स रॉकिंग और आप हमारे साथ कह रही है इट्स रॉकिंग एफएम जॉय 100.7।